أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته 12th September, History Ma Me Joe. To thoda gana events che, pan ek event, ek personality ne yaad karvani jarur che. E manas nu naam Steve Biko. Tame kadach sambhai raha hasho, jo nahi to thoruk ennu vadhare details aape. Steve Biko, 31 varasno South African hato, local South African. અને હી રજિસ્ટર્ડ હિમસેલ્ફ ઇન અ મેડિકલ સ્કૂલ પછી એને ભણવા ના દીધા અપાર્થેડના ટાઈમમાં અને પછી જ્યારે અપાર્થેડ મૂવમેન્ટ ચાલુ થયું સાઉથ આફ્રિકામાં 1948માં તો નેચરલી આફ્રિકન્સ જે હતા લોકલ આફ્રિકન્સ એ લોકો કોશિશ કર્યા રેઝિસ્ટ કરવાનું એમાંથી એક લીડર આ હતો સ્ટીવ બીકો અને એક મૂવમેન્ટ ચાલુ કર્યો જેનું નામ હતું બ્લેક કોન્શિયસનેસ મૂવમેન્ટ જ્યાં આફ્રિકન્સ લોકલ આફ્રિકન્સને કહેતા હતા કે તમે પોતાનું કિંમત સમજો એન્ડ રાઇઝ અપ ટુ ધીસ ઓપ્રેસિવ મૂવમેન્ટ તો લગભગ 12 ઓગસ્ટ 1977માં એને એરેસ્ટ કરવામાં આવ્યું અને 12 સપ્ટેમ્બર એટલે એક મહિનો પછી He was killed in custody and the tortures jinam koi rata South Africans ema and wafat thiyu to ena man ma me thoruk apartheid movement from a history jo hai apartheid movement tame history pramane jo jasho to 1948 ma chalu thiyu officially પણ એના મૂળ જે છે એના રૂટ્સ જે છે એ 1652માં નખાના હતા સીજ જે છે 1652માં એટલે આજથી લગભગ 300 વર્ષ ઉપર નખાણા હતા 1652માં ડચ ફાર્મર્સ જે હતા હોલન્ડથી માઇગ્રેટ થયા અને આવીને આ જગા જોયા સાઉથ આફ્રિકા જે કહી છે અમે ધે કેમ એન્ડ સેટલ દેર અને લોકલ આફ્રિકન્સ જે હતા એ લોકો પાસેથી જોરથી લેન્ડ લઈ અને પછી એ લોકોને જ કામ કરાવતા હતા ઓન ચીપ લેબર કે તમે અમારા ફાર્મ્સમાં કામ કરો તો લોકોના ફાર્મ્સ મોટા થયા ક્રોપ્સ વધારે થતા હતા અને એનિમલ્સ વધારે રાખી શકતા હતા દે આર કોલ ફાર્મ દે આર બેઝિકલી ફાર્મર્સ તો લોકોને કહેવાતું હતું બોર્ડ્સ અને પછી એ લોકો પોતાનું ભાષા પણ એક ડિઝાઇન કર્યા ડચ હતું થોડુંક બાકી ધે મિક્સ્ડ ઇટ વિથ ધ લોકલ લેંગ્વેજ અને એ ભાષાનું નામ આફ્રિકાન્સ સો દે ઓલ્સો કોલ આફ્રિકાનર્સ કાં તો બોર્ડ્સ વિચ મીન્સ ફાર્મર્સ હવે આ હતા ડચ બ્રિટન પણ જ્યારે જોયા કે આ જગા સારું છે તો એ લોકો પણ આવ્યા એ બાજુ કારણ કે આફ્રિકા વોઝ બિંગ કોલોનાઇઝ તો બ્રિટિશ પણ આવ્યા અને એ લોકો પણ સેટલર્સને નાખવા માંડ્યા ત્યાં અને કોન્ફ્લિક્ટ સ્ટાર્ટેડ બિટવીન ધ બ્રિટિશ એન્ડ ધ ડચ મોટા મોટા વોર્સ તો 1795માં બ્રિટિશ આ જગા લઈ લીધા જ્યાં કેપટાઉન હતું સાઉધર્ન ટિપ ઓફ સાઉથ આફ્રિકા એ બ્રિટિશ લઈ લીધા તો આ જે બોર્સ હતા આફ્રિકાના જે હોલન્ડના જે માણસો હતા ઓરિજિનલી એ લોકો ખુશ ના હતા સો દે સ્ટાર્ટેડ ગોઈંગ ઇન્ટિરિયર સાઉથ આફ્રિકામાં દરિયાથી દૂર ઇન્ટિરિયરમાં જઈને ત્યાં જ એ જ પ્રિન્સિપલ જોરથી ફાર્મ લઈ અને આ જ આફ્રિકન્સને તમે કામ કરાવો તો બ્રિટિશ ને ડચ રાઇવલ્સ હતા પણ એ લોકોના પ્રિન્સિપલ સેમ હતા કે અમે આ લોકલ્સ પાસેથી જે લોકોના રિસોર્સિસ છે એ અમે કંટ્રોલ કરે લઈ લઈએ ને વી એન્સ્લેવ ધેમ લેટ ધેમ વર્ક તો રાઇવલ્સ બાકી ધ પ્રિન્સિપલ્સ વર ધ સેમ સો દે આર કમ્પિટિંગ ટુ કોલોનાઇઝ તો આ થયું રૂટ્સ કે અમે કહે સીડ્સ ઓફ અપાર્થાઇડ અમે એને ફાસ્ટ ફોરવર્ડ કરે 1948માં નેશનલ પાર્ટી સાઉથ આફ્રિકામાં which was exclusively Dutch

આ જે આફ્રિકાનર્સ હતા એ લોકોનું પાર્ટી હતું. રાઇટ વિંગ હતા, બહુ જ રેસિસ્ટ હતા, એક્સપ્લોઇટેટિવ હતા. તો એ લોકલ ઇલેક્શનમાં એ લોકો જીત્યા, ધે વન ધી ઇલેક્શન્સ. અને ત્યારથી ઓફિશિયલી અપાર્થાઇડ ચાલુ થયું. તો અપાર્થાઇડ કમ્સ ફ્રોમ ધ વર્ડ અપાર્ટનેસ, કે માણસોને તમે પોતાના રેસ પ્રમાણે તમે એ લોકોને ઓળખાણ આપો અને યુ સેગ્રીગેટ ધેમ. તો એ લોકો જ્યારે એ લોકોને જ્યારે પાવર મળ્યું 1948માં, આ એનપી નેશનલ પાર્ટી, તો તરત જ એ લોકો લોઝ લેવા માંડ્યા. ત્યાં સુધી લોઝ હતા નહીં, દે જસ્ટ હેડ પ્રિન્સિપલ્સ. પણ હવે દેશ એ લોકોના હાથમાં આવી ગયું, સો દે સ્ટાર્ટેડ ઇન્ટ્રોડ્યુસિંગ લોઝ. અને મને ખબર છે તમે આ લોઝ સાંભળો, એ લોકોના એક એક એ લોકોના જે છે જે કહે છે, આફ્રિકન્સ જે હતા, લોકલ આફ્રિકન્સ હતા, એ લોકોનું પોપ્યુલેશન 70%, 70% વર આફ્રિકન્સ, લોકલ આફ્રિકન્સ. તો આ લો પ્રમાણે એ લોકોને 13% ખાલી લેન્ડ દેવામાં આવ્યું. 70% વો ગીવન 13%, 13% ઓફ ધ લેન્ડ. એ પણ ગામમાં નહીં પણ ગામડામાં. યુ આર નોટ અલાઉડ ટુ કમ ઇન ટુ ધ સિટી. તમે સિટીમાં જો આવું હોય યુ હેવ ટુ હેવ પાસીસ. તો ત્રણ ગ્રુપ્સ કહેરા, આફ્રિકન્સ, લોકલ્સ, વ્હાઇટ્સ અને કલર્ડ. કલર્ડમાં અમે ઇન્ડિયન્સ, ગુજરાતીઝ જે હતા, ગાંધી પણ એ વખતમાં એ ટાઈમે ત્યાં જ હતો. તો આફ્રિકન્સ વોઝ 70%, દે વર ગિવન 13% ઓફ ધ લેન્ડ. આ જે બોઅર્સ હતા, બ્રિટિશ બધા વ્હાઇટ્સ જે હતા, દે વર ઓનલી 17% ઓફ ધી પોપ્યુલેશન, 17. દે વર ગિવન 87% ઓફ ધ લેન્ડ, 87% ઓફ ધ લેન્ડ ફોર ધ વ્હાઇટ્સ, 13% ફોર ધ બ્લેક્સ. અને જે કલર્ડ હતા, યુ નોટ લવ ટુ ઓન લેન્ડ, તમ લોકો વાસ્તે લેન્ડ નથી, નો લેન્ડ ફોર યુ, યુ કેન જસ્ટ કમ વર્ક હિયર, અમે તમે પરમિટ આપશું, તમે કામ કરો, એન્ડ ધેન યુ કેન ગો બેક. તો એક સેગ્રીગેટેડ એરિયાઝ આફ્રિકન્સ વાસ્તે, તો એમાં સોવેટો જે આજ સુધી બહુ ફેમસ છે, સોવેટોની જગ્યા બધા ફોર્મ કરવામાં આવ્યું. અને એ જગ્યાથી જો તમે ગામમાં આવું હોય યુ હેવ ટુ હેવ અ પાસ. એવરીબડી નન વ્હાઇટ હેડ ટુ કેરી અ પાસ. એ જમાનામાં ટ્રેન્સ હતા, પાર્કમાં બેન્ચીસ હતા, વોશરૂમ્સ હતા, એમાં લગતા હતા વ્હાઇટ્સ ઓનલી, બ્લેક્સ એન્ડ કલર. એક્સેસિવ સેગ્રીગેશન 1948 ઓનવર્ડ્સ. ઇન્સાનનું ફિતરત છે, આટલું બધું જ્યારે ઝુલમ થતું હોય દે વિલ નોટ ટોલરેટ ઇટ. તો ત્યારથી થોડું થોડુંક મૂવમેન્ટ ચાલુ થયું. અને પોપ્યુલર લીડર્સ નેલ્સન મંડેલા, નેલ્સન મંડેલા વોઝ અ લોયર બાય પ્રોફેશન. તો એ ને ઓલિવર ટામ્બો ભેગા થઈને એક લો ફોર્મ ચાલુ કર્યા, ફર્સ્ટ બ્લેક લો ફોર્મ. કે છે અમે જે છે આફ્રિકન્સના જે રાઇટ્સ છે વિલ ડિફેન્ડ. 1960માં પ્રોટેસ્ટ એકલા વધી ગયા, આફ્રિકન્સ કેમ આઉટ ઓન ધ રોડ, અને આ દોરિયાઓ જે છે એ લોકો ટોલરેટ ના કરી શકે. તો શૂટ કર્યા, રેન્ડમલી શૂટ કર્યા, 69 માણસોને મારી નાખવામાં આવ્યો, પોઈન્ટ બ્લેન્ક. એની કહેવાય છે શાર્પ વેલ મેસેકર 1960માં. 1962માં મંડેલાને એરેસ્ટ કર્યા, કે આ જ માણસ છે જે આફ્રિકન્સને મોટિવેટ કરે છે. એને પકડી ને જેલમાં નાખી દીધા, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ 1962માં. 1974માં, હવે એ જમાનામાં મીડિયા હમણાંના જમાના જેવું ના હતું, થોડુંક થોડુંક ન્યૂઝ નીકળતું હતું બહારે, પણ દુનિયાને ખબર પડી કે શું ચાલે છે સાઉથ આફ્રિકામાં. તો 1974માં બહુ એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ, સાઉથ આફ્રિકા વોઝ એક્સપેલ્ડ ફ્રોમ યુનાઇટેડ નેશન્સ. યુનાઇટેડ નેશન્સ ભેગા થયા, સાઉથ આફ્રિકા વોઝ એક્સપેલ્ડ. કેમ? બીકોઝ ઓફ ધેર અપાર્થાઇડ પોલિસીસ, એક્સેસિવ સેગ્રીગેશન. This is against human rights. You don't belong to the United Nations. 1983 ma South African government je hata farmers ne ke you can own arms, tumhe arms le liyo pachu. E zamana ma hatu elka ban kera tha, so given arms again ke have violence bo vadhe che, you can protect your

yourselves. 1990 માં ચેન્જીસ આવવા માંડ્યા. ત્યાર સુધી સ્ટેટ ઓફ ઇમરજન્સી હતું. સો 1990 માં સ્ટેટ ઓફ ઇમરજન્સી વોઝ નોટ રિન્યુડ. એએનસી, આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી, જે બેન થયું હતું ત્યાર સુધી, એ લોકો ઉપર બેન ઉઠાવી લીધા અને એ જ 1990માં મંડેલાને રિલીઝ કરવામાં આવ્યું પ્રિઝનમાંથી. 1994 એએનસી ઇલેક્શન્સ જીત્યા અને મંડેલા બીકેમ ધ ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા. મંડેલાનું ફેમસ સેઇંગ છે, ઇટ ઓલવેઝ સીમ્સ ઇમ્પોસિબલ અન્ટિલ ઇટ્સ ડન. ત્યાર સુધી માણસોના વિચારમાં આવતું જ ન હતું, જે લોકો એ વખત જોયા હતા, કોઈ દિવસ આ દિવસ આવશે નહીં કે એન આફ્રિકન વિલ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધીસ કન્ટ્રી, બટ ઇટ વોઝ પોસિબલ. તો 1948 થી અમે લઈ ને 1994 સુધી 46 યર્સ, 44 યર્સ, આ એક ઝાડને અમે ઉખેરી શકે. ધ વર્લ્ડ મેનેજ ટુ અપરૂટ ધીસ ટ્રી. ના, 300 વર્ષનું ઝાડ હતું. 1650s થી એના સીડ્સ નાખવામાં આવ્યું હતું, બટ ધ વર્લ્ડ મેનેજ ટુ અપરૂટ ઇટ. તો કેમ હમણાંના ટાઈમમાં અમે હોપ ના હોય? હમણાં જે ચાલી રહ્યું છે, અમે આના ઉપર આવ્યા હતા પહેલાં. એ વખતમાં પણ મૂવમેન્ટ્સ હતા, એન્ટી અપાર્થાઇડ મૂવમેન્ટ જે હતું, લોકલી આફ્રિકન્સ પોતે ઊભા રહ્યા એલાકાના રાઇટ્સ વાસ્તે, પણ બહારથી પણ ધેર વોઝ અ લોટ ઓફ પ્રેશર. 1959માં એક એન્ટી અપાર્થાઇડ મૂવમેન્ટ ચાલુ કરવામાં આવ્યું યુકેમાં, અને એલાકાનું મકસદ એ જ હતું કે માણસોમાં અવેરનેસ લઈ આવે અને દે શુડ કન્વિન્સ ગવર્મેન્ટ્સ ટુ બોયકોટ. એલાકાના પહેલા મિટિંગમાં 1959માં, જૂન 1959માં, એલાકા એક મિટિંગ બોલાવ્યા ને એમાં ગેસ્ટ ઓફ ઓનર કોણ હતું? મોલિમ નેરેરે. હી વોઝ નોટ ધ પ્રેસિડેન્ટ યેટ, બટ હી વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ગેસ્ટ ઓફ ઓનર. તો નેરેરેના શબ્દ એ વખતમાં આ ઓપનિંગમાં બહુ ઇન્ટરેસ્ટિંગ. વી આર નોટ આસ્કિંગ યુ ધ બ્રિટિશ પીપલ, આ યુકેમાં બ્રિટિશ માણસોને કહે છે નેરેરે, વી આર નોટ આસ્કિંગ યુ ધ બ્રિટિશ પીપલ ફોર એનીથિંગ સ્પેશિયલ. We are just asking you to withdraw your support from apartheid by not buying South African goods. Stop buying South African goods. South Africa was UK's biggest trading partner. ઈ વખતમાં તો નેરેરે બ્રિટિશને કહે છે કે તમે આ સાઉથ આફ્રિકાને, યુ આર નોટ આસ્કિંગ ફોર એનીથિંગ સ્પેશિયલ. આ બોયકોટ મૂવમેન્ટ જે છે ને એ ત્યારથી ચાલુ થયું, એન્ડ નેરેરે વોઝ વન ઓફ ધી પાયોનિયર્સ. બ્રિટિશને કહે છે યુ સ્ટોપ બાઇંગ સાઉથ આફ્રિકન ગુડ્સ. બાકી એ વખતમાં અપાર્થાઇડના સપોર્ટર્સ પણ હતા, મેઇન સપોર્ટર્સ પણ યુએસ, યુકે એન્ડ ફ્રાન્સ. જ્યારે પણ સેન્કશન્સની વાત આવતી હતી, ધીસ થ્રી કન્ટ્રીઝ વર ઓપોઝિંગ સેન્કશન્સ અગેન્સ્ટ સાઉથ આફ્રિકા. જ્યારે પણ સેન્કશન્સની વાત આવે, ધીસ પીપલ ઓપોઝિંગ. ત્રણ કારણ. એક, યુકેને વ્યાધિ હતું કે અમે જો આ દેશ ઉપર સેન્કશન્સ નાખશું તો અમારું શું થશે, ધે આર અવર બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર. બીજું, ત્યારે ગ્લોબલ કોલ્ડ વોર ચાલતું હતું, ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ. બ્રિટિશ કે જો અમે એક ઉપર સેન્કશન્સ નાખશું અમારું ઇન્ફ્લુઅન્સ ઓછું થઈ જશે. અને ત્રીજું બહુ જ ઇન્ટરેસ્ટિંગ, એ કે આ એએનસી જે છે, જે પોતાના રાઇટ્સ વાસ્તે ફાઇટ કરે છે, એ લોકો ટેરોરિસ્ટ છે. ઇટ વોઝ ડેઝિગ્નેટેડ એઝ અ ટેરોરિસ્ટ ઓર્ગેનાઇઝેશન. તો આ અપાર્થાઇડ જેટલું મજબૂત ઝાર હતું, એ લોકોનું આટલું બધું સપોર્ટ હતું, આટલું બધું સપોર્ટ હોવા છતાં ઇટ એન્ડેડ. સો વી શુડ હેવ હોપ. અમે હિંમત હારી ના જાય. મંડેલાના શબ્દ જ્યારે જેલમાંથી નીકળે છે, એ કહે છે, વી ઓલ નો ટુ વેલ દેટ અવર ફ્રીડમ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ધ ફ્રીડમ ઓફ પેલેસ્ટિનિયન્સ. આ મંડેલાના શબ્દ, કે અમે ફ્રી થઈ ગયા, બટ ઇટ્સ ઇનકમ્પ્લીટ વિધાઉટ ધ ફ્રીડમ ઓફ પેલેસ્ટિનિયન્સ. બાકી આ સ્ટેટમેન્ટ ઉપર જેટલું વધારે વિચારું છું, ઇટ ઇઝ વેરી ડીપ, ઇટ લુક વેરી સુપરફિશિયલ એટ ધેટ ટાઈમ. બ્રિટિશ જ્યારે સાઉથ આફ્રિકા આવ્યા, દે અલાઉ જ્યુઝ ટુ કમ ઇન. હોલન્ડથી જ્યુઝ આવ્યા સાઉથ આફ્રિકા,
British also settled a few Jewish

0: એમામે ભાગ લે, બોયકોટ ઇઝરાયેલી ગુડ્સ, લાંબુ લિસ્ટ છે. આ ગ્લોબલ સમુદ્ર ફ્લોટિલા જે છે, એનસી શિપ, બિગેસ્ટ ફ્લોટિલા એવર, એનસી શિપ છે, હમણાં અટકી ગયા છે ટુનિશિયામાં. બાકી એ લોકોને અમે સપોર્ટ કરે, ધ ઇઝ અ વે ટુ ડોનેટ ટુ ધેમ. અમે પોતે નથી જઈ શકતા, ઇફ યુ કેન વી ડોનેટ. પૈસા ભેગા થયા છે, વી કેન ઓલ્સો સપોર્ટ ધીસ મુમેન્ટ. જે કાંઈ અમે થોડુંક પાણી નાખી શકીએ આ આગને ઠારવા વાસ્તે, આ પાર્થેનું જે આગ છે, જે કાંઈ અમે પાણી નાખી શકીએ, ઇટ કાઉન્ટ્સ. ઇન્શાલ્લાહ ખુદા અમે એનું અજર આપશે. અમારું ફરજ થાય છે કે દુનિયામાં જે ચાલી રહ્યું છે, વેસ્ટર્નર્સ જે છે એ લોકો આગળ જોઈ છે. વી મુસ્લિમ્સ આર ટોટ કે યુ એપ્રોચ ધ ફ્યુચર વિથ યોર બેક ફેસિંગ ધ ફ્યુચર, યુ લુક એટ ધ પાસ્ટ, ઇટ વિલ ગીવ યુ હોપ. પાછળ તમે જોશો, અપાર્થાઇડ વોઝ એબોલિશ્ડ. ઇન્શાલ્લાહ હમણાં જેનું અપાર્થાઇડ છે, દેટ વિલ ઓલ્સો ગો. અમારી થોડીક કોશિશોથી ને અમારા દુઆઓથી ઇન્શાલ્લાહ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.
1: I humbly address our master, Imam Mahdi. With faith in the Almighty God, taking recourse in the Immaculate Imams, peace be upon them, and following the path of our martyr leader, we are standing steadfast under your flag against the front of unbelief and arrogance. On this path, we have offered valuable martyrs from various walks of life for the sake of the country's dignity and independence, and for the exaltation of Islam and the Islamic Revolution. We've also suffered other losses. With our entire being, we now place our trust in your special supplications for a decisive triumph over the enemy. We pray that both our adversaries and we will witness the miraculous effect of those prayers very soon, God willing.